આકાશવાણી જયપુર, આજે મંગળવાર 1948 શકાબ્દ જ્યેષ્ઠ પાંચ દિન 2026 મસીહા મે માસર 26 તારીખ આપણકુ શુભ અભિવાદન જણાઈ સ્વાગત કરુછુ આજર પ્રથમ અધિવેશનકુ। કાર્યક્રમ પ્રચારિત હોઉછી મીડિયમ વેભ્રે 204.5 મીટર તથા 1467 કિલો હર્ટ્ઝ જોગે। एफएम जोगे कार्यक्रम प्रचारित होउछे 103.6 मेगाहर्ज जोगे। आपण मोबाइल फोन रो न्यूज ऑन एआईआर आप जोगे मध्य कार्यक्रम सुनि परछन्ति। वर्तमान समय सकाळ 5:57 मिनिट।